શ્રોતાઓ, આપ યોગી સુને છે ગાયક છી સંદીપ સોની. શ્રોતાઓ, મિશન લાઈફક તહેત કચરક પ્રબંધક મુખ્ય જો ઉદ્દેશ્ય ચલ રહો ઉછ કી વીક સહી ઇસ્તેમાલ કરણ ઓર રિસાયકલ કર ભીર ઉકા દૈનિક જીવન મેં લાગુ કરણે લીજી. કચરક જો સ્રોત છે જો ઘરમાં ઘરમાં જો કચર કૂળ હું મતલબ કચર મતલબ કૂળ ઉકે જૈવિક કચરો રૂપમાં ખાદ રૂપમાં હમ ઇસ્તેમાલ કર સકું ઓર સિંગલ યુઝ પ્લાસ્ટિક હમ ઇસ્તેમાલ હૈ બચું મતલબ હમ દેખલું કે સબ લોગ આજકલ ઝલ ઝણ બજાય પ્લાસ્ટિક ઇસ્તેમાલ થેલી ના ઇસ્તેમાલ કરની જો હમર પર્યાવરણ લીજે બહોત નુકસાનદાયક છે તો ઇનુનકા હમ ઉનકા રોકણ છે જૈસે હમર ઘરમાં ગીલ કચર હૈ જાય જૈસે સબ્જી છિકલ હૈ ગયે या कोई और चीज न होनी जो उनका हम घरक दूर जरा खेत में कहीं एक गड्ढे बड़े देर उनका खाद रूप में या बायोगैस रूप में उनका हम बढ़ा सकूँ. सुख कचरे का अलग धर सकूँ जो मैं प्लास्टिक कागज धातु और काचक डस्टबिन में उनका धरण चाहें और दूसर प्लास्टिक को ना कहें मतलब हम उनका હમેશા જબ હમ બજાર જાણું શોધ ઝણે લીજી તો એક ઝોલ હમેશા આપણ પાસે હોય છે હમ ઉનકે પ્લાસ્ટિક બેગ નો ઇસ્તેમાલ નહીં કરણ છે ઓર પ્લાસ્ટિક જુલ ચીજ છે જૈસે થેલ છે બોતલ છે એનો હમ ઉન બહિષ્કાર કરણ છે ઓર જો હમર ઘરમાં જો પુરાણ જો ચીજ રહે જાણી જૈસે કાગજ છે ડબ છે પુરાણ કપડો છે ઇનુનકા ખેડના બજાય હમ એનુ બટી બહુ ભલ ભલ હમ એને સજાવટી સામાન બઢા સકું ઓર હમ સજાવટ રૂપમાં કામ આ સકું ઓર કાચક જાર ઓર પ્લાસ્ટિક ડબનો ઇસ્તેમાલ કિચનમાં સામાન સ્ટોર કરના લીજે કરણ ચાહે. કબાડિયા હમર જો નજદીકમાં રિસાયકલ કેન્દ્ર હુની પુરાણા અખબાર મેગઝીન ઓર ખાલી બોતલ ઉનકા કબાડિકા યા સ્થાનિક જો રિસાયકલિંગ કેન્દ્ર હું વાત હમ ઉન પહોંચું છે. ઈ કચરા વાત કરું જો ખરાબ હમર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ હુની મોબાઈલ હુની ફોન ચાર્જર હુની ઉકા સિદ્ધ કૂડાનમાં ન ડાલબી બલ્કિ ઉકા ઈ કચરા સંગ્રહમાં કેન્દ્રમાં હમ ઉન દિન છે. યદિ અગર અભ તુમ્હારો ઘર આસપાસ યા કમ્પોસ્ટ પીઠ જૈસે હમ કહો કે ગડ્ઢ બઢા સકતા ગીલ કચ કૂડ કા ઉમર ડાલબીર ઉપર પ્રાકૃતિક ખાદ રૂપમાં ઉપર તૈયાર કર સકતા તો સાવધાની લે જરૂરી કેવલ જરૂરત અનુસાર હમ ઉનકે ફલ સબ્જી ખરીદને ચાહે તાકિ ઉ સડબીર કચરો રૂપમાં નહીં બળો હમકો જતો જરૂરત હૈ ઉહી હિસાબ હમ ઉન શાક સબ્જી લેણચે હમ એક બટ્ટે લ્યોનું ફિર ઉ કૂડા હજાઉં ફિર ઉ કૂડ ફિર હમ બહેર ખેડ દીનું તો યાગ લીજી કહી જાય કે જો ગીલ કૂળ છે ઉકા હમ ગડ્ઢમાં જામ કરીએ ખાદ રૂપમાં ઉપર હમ ઇસ્તેમાલ કર સકું તો હમર લે જિમ્મેદારી હૈ સાફ સફાઈ ઓર સરકાર યાગ લીજી બાર બાર આપકા બતાતે રહે તો હમર કર્તવ્ય હું કે હમ સ્વચ્છતા ધ્યાન ધરું સાફ સફાઈ ધ્યાન ધરું. આવો કાર્યક્રમમાં ગીલ આપણે સુનને ગીત ગાયિકા છે સંગીતા ઢોડિયાલ.